محمد صلى الله عليه وآله وسلم. પહેલી અને આખરી હજ માટે જઈ રહ્યા છે અને હવે પાછા આવી રહ્યા છે. વાપસી ઉપર હોમના મેદાનમાં રસૂલે કરીમે એલાન કર્યું કે જે લોકો આગળ વધી ગયા છે એને પાછા બોલાવો, જે પાછળ રહી ગયા છે એની રાહ જોવામાં આવે, ઇંતજાર કરવામાં આવે, કારણ કે મને તમારા બધાના વચમાં એક એલાન કરવું છે. એલાન પણ આપણે બધાએ જાણીએ છીએ કે રસૂલે કરીમે ગદીરે ખુમના મિંબર ઉપર મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ હાથો ઉપર બુલંદ કરીને પૂરી ઉમ્મતે મુસ્લિમાને બયાન કરી આપ્યું કે અહીં લોકો યાદ રાખજો, આજ સુધી તમારો રહેબર હું હતો, આજ સુધી તમારી જરૂરિયાતને હું પૂરી કરતો હતો, આજ પછી આજ સુધી તમારા કોયડાઓનો હલ હું લાવતો હતો, મારા પછી તમારા કોયડાઓનો હલ આ લાવશે, તમને કાંઈ પણ સવાલ ઉત્પન્ન થાય તો આનાથી પૂછશો, જે જે કામ મારું હતું એ જ કામ આનું રહેશે. એટલે એમના અલ્ફાઝમાં નબીએ કહ્યું, મન કુંતુ મૌલા ફહાઝા અલી મૌલા, જેનો હું મૌલા હતો, જેનો હું મૌલા છું, આજ પછી એમનો આ અલી મૌલા છે. આ બધાય જાણે છે. આ અવળા વાકયાની અંદર શું મેં ક્યારે વિચાર કર્યો કે નબીએ કરીમ મને શું શીખવાડી રહ્યા છે, અને એ પણ પોતે નહીં, ખુદાવંદે કરીમનો હુકમ હતો કે અહીં મારા નબી આ તારી કોમને બતાવી દે. માલુમ પડ્યું નબી જે મને અને તમને શીખવાડશે એ ખુદાની બતાવેલી શીખવાડેલી વસ્તુ છે. એલાન થયું, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે માયદાની 67મી આયત, શપિત કસાઈક વેક્સે 67, ઇરશાદ થયો, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યા અયુહ રસૂલ બલ્લગ મા ઉન્ઝિલ ઇલૈક મિન રબ્બિક, અય અમારા હબીબ, તારા પરવરદિગાર પાસેથી ને તારા ઉપર જે નાઝિલ કરવામાં આવ્યું છે એને પહોંચાડી દે. વૈન લમ તો બલ્લે ફૈન લમ તફઅલ ફમા બલ્લગતા રિસાલતહ, અહીં મારા હબીબ આ જે કામ હું તને સોંપી રહ્યો છું એ કામને તે અંજામ ન આપ્યું તો એમ લેખાશે કે તે કામને પૂરું નથી કર્યું, તે મારા પૈગામને પહોંચાડ્યો નથી. વલ્લાહુ યાસિમુકા મિનન નાસ, ખુદાવંદે કરીમ તને માણસોના શર ખરાબીઓથી ને બચાવતો રહેશે. ઇન્નલ્લાહ લા યહદિલ કૌમલ કાફિરીન, જે ઇન્કાર કરવાવાળા છે, જેને નથી માનવું, ખુદા એની હિદાયત નથી કરતો. આ આયતનો છેલ્લો ભાગ એટલો ટુકડો મળી ગયો કે ખુદાવંદી કરીમે એલાન કરી નાખ્યું છે કે અય ભાઈ, ઇન્નલ્લાહ લા યહદી અલ કૌમ અલ કાફિરીન, ખરેખર જે લોકો ઇન્કાર કરવાવાળા છે, જેને નથી માનવું, એની ખુદાય હિદાયત નહીં કરે. માલુમ પડ્યું કે બંદા અગર તને નથી માનવું તો તું જાણ અને તારી જિંદગી જાણે, ખુદા જે ઇન્કાર કરવાવાળા છે એની હિદાયત નથી કરતો. માલુમ પડ્યું આ પૈગામ રસૂલે કરીમે આપણા સુધી ખુદાના હુકમથી ને પહોંચાડ્યો, પણ શું હુકમ હતો, એની અંદર સંદેશો શું હતો, મારા તમારા માટે સબકને પાત્ર તો મસાલો હતો. તો આમથી ને નજર કરે ના તો એટલું તો વિચારની અંદર આવી જાય કે અહીં લોકો મને તમે માનતા હતા, મારાથી તમે પૂછતા હતા, મારાથી તમારા કોયડાઓનો હલ લાવતા હતા, મારા ઉપર તમે ઈમાન લાવ્યા હતા, હવે યાદ રાખજો હું તમને બતાવીને જાઉં છું કે તમારી દીન અને દુનિયા માટે આના પાછળ પાછળ ચાલજો, આનાથી ને પૂછજો, એનાથી ને સમજજો, એ જમને જેમ તમને કહે એ પ્રમાણે ચાલજો. ઈશુ મૂકીને ગયા રસૂલે કરીમ, એવો એક હાદી, એવો એક રહેબર કે જેના પાછળ પાછળ મને ચાલવાનું છે એ મને શીખવાડશે, અને આ રહેબરને આપણી શરિયતની ભાષામાં ઇમામ કહેવાય છે. આપણા ઉસૂલની અંદર, આપણી ભાષાની અંદર જેને રસૂલ મૂકી ગયા એ શરિયતની ભાષાની અંદર, યા બોલીની અંદર, યા શબ્દોની અંદર, યા લફ્ઝોની અંદર, એને શું કહેવાય છે? ઇમામ કહેવાય છે. ઇમામ
જેને આપણે ઇમામ

માનતા હોય એનું કામ શું હોય? ઇમામને પોતાની જિંદગી અંદર લાવવું એ ફક્ત અહીં માટે જ નથી, ઇમામના શબ્દો માટે, ઇમામને ચૂંટવા માટે ખુદાવંદે કરીમે એવા અલ્ફાઝો વાપર્યા છે કે જેનાથીને આપણા રૂવાડા ઊભા થઈ જાય. આજે હવા શું ચાલે છે? પ્રમુખ સાહેબ હમણાં થોડો ઘણો એના પ્રત્યે ઇશારો કરી ગયા. આજે દુનિયાની અંદર

સમજ્યા તો નહીં આવે. પણ આજે દુનિયાની અંદર મને એમ સમજવામાં આવે છે કે મને કોઈની શીખાડવાની જરૂર નથી, હું પોતે મારા આ દિમાગથી ને બધું જાણી લઈશ. મને જરૂર નથી કોઈ આવીને મને રસ્તો બતાવે. ખુદાએ મને બુદ્ધિ આપી છે, ખુદાએ મને અક્કલ આપી છે. મુસલમાન પહેલે વિચાર કર, તું મુસલમાન છો, ખુદાની કિતાબને પઢ. પરવરદિગારે આલમે જેને તું રહેબર તરીકે માનવાને તૈયાર છો એના માટે શું તૈયારીઓ કરવાની છે સાંભળ. ઇરશાદ થયો કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. સૂરે બની ઇસરાઈલની 71મી આયત, શપિત્ર 17 વર્ષે 71, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ. يَوْمَ نَدْعُو كُلَّ أُنَاسٍ بِإِمَامِهِمْ. એ દિવસે અમે માણસોને એમના રહેબરો સાથે બોલાવશો, એને નિદા આપશો. અને પછી શું કરશો? فَمَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ, અને જેને એનું અમલનામું એના જમણા હાથમાં દેવામાં આવશે, فَأُولَئِكَ يَقْرَؤُونَ كِتَابَهُمْ, એ લોકો જેને જમણા હાથમાં કિતાબ દેવામાં આવશે, અમલનામું દેવામાં આવશે, એ એટલા ખુશનસીબ હશે કે આ લોકો એમની કિતાબ અમલનામાને પડશે. وَلَا يُظْلَمُونَ فَتِيلًا, અને આ લોકો સાથે કોઈ પણ જાતનો અત્યાચાર, બેઇન્સાફી યા નાઇન્સાફી, જુલમ કરવામાં નહીં આવે. આયત તો તરજુમો આપણે સાંભળી લીધો, પણ થોડું મનન કરીએ કે આ આયતની અંદર ગહેરાઈ કેટલી છે, ઊંડાઈ કેટલી છે. એક એક પછી આયતને અહીંયા જ રાખજે. મારો ફોટો ખૂણામાં નાખો હોય તો નાખ, તો શોભું જરાક. ચલો વાલા હંબાજ વાળે હંબાજ આયમ અસદ. પહેલો જુમલો આયતની અંદર શબ્દ કહ્યું યાઉમા નદઉ કુલ્લા ઉનાસિન. પહેલો સબક ટૂંકમાં પસાર થાય છે જલ્દી. આપણે તમારા બધે કરતા જલ્દી આને હશે તો જલ્દી પતાવીએ. યાઉમા પહેલો સબક આયતે આપ્યો, મુસલમાન આખેરતની વ્યાધિ કર, કયામતની વ્યાધિ કર, એના બારામાં વિચારણા પોતાથી ને પેશ કર. આજનો મુસલમાન એને કુરાને કહ્યું, ખુદાએ કહ્યું, બુદ્ધિને ચલાવ, અક્કલને ચલાવ, વિચારી વિચારીને જિંદગીને ચલાવ. કેના બારામાં વિચાર? કયામતના બારામાં વિચાર, તારા નફ્સના બારામાં વિચાર, ખુદાની નિશાનીઓના બારામાં વિચાર, ખુદાની અદાલતના બારામાં વિચાર, ખુદાની મખલૂકના બારામાં વિચાર. ખુદાએ તને એના ધર્મના બારામાં વિચારવાનું નથી કીધું. ધર્મ એનું છે, રસ્તો એનો છે, ઈ બતાવે છે કેમ ચાલવાનું છે. એને તને દિમાગ આપ્યો છે ધર્મ ઉપર વિચારવા માટે નહીં, તારી જાત ઉપર વિચારવા માટે, એની જાત ઉપર વિચારવા માટે, એના કામ ઉપર વિચારવા માટે, એની મખલુકાત ઉપર વિચારવા માટે. એમાંથી ને એક વિચાર બંદા યવમાં, કયામતનો વિચાર યાદ રાખજે. પછી ફોન ચાલે છે, ઠારી નાખો. ચલો વાલા મહંમદ વાલી મહંમદ. બીજો સબક આયત ની અંદર, યૌમ નદઉ કુલ્લા ઉનાસિન બે ઇમામિહિમ. ખુદા બયાન કરે છે કયામત નો ખ્યાલ રાખજે. એ દિવસે અમે શું કરશો? એ દિવસે અમે માણસોને એના ઇમામ મુતાબિક બોલાવશો. અને કયામતના દિવસે ખુદા કહી રહ્યો છે, હું તમારું રૂપ નહીં જોઉં, તમારી આવડત નહીં જોઉં, તમારી અક્કલને નહીં જોઉં, તમારા ખાનદાનને નહીં જોઉં, તમારી માલો મિલકત પૈસાને નહીં જોઉં, તમારી ભણતરને નહીં જોઉં. કયામતના તમે જ્યારે આવશો તો તમારા ટોળા જેના પાછળ પાછળ તમે ચાલતા હતા ને એ પ્રમાણે તમને અમે ભેગા કરશું. તમારા રૂપ, ખાનદાન કે કોઈ પણ જાતની વસ્તુના કારણે નહીં. કેના કારણે? નદઉ કુલ્લા ઉનાસિન બે ઇમામિહિમ. બે, આ છે ઇમામનો મર્તબો, આ છે જેને હું રહેબર માનતો હો. એ જાયતની અંદર ઓર ઊંડાણમાં જાય તો આપણને ખબર પડશે કે ખુદાવંદ દીકરી મામા એ પણ બયાન કરે છે આયતની અંદર. ક્યાંય મુસલમાન અહીંયા જેને તે ચૂંટ્યો ના, અને એ શબ્દ અલ્ફાઝ જાય એ પહેલા, અહીંયા જેને તે ઇમામ તરીકે માન્યો, એક
જવાબદારી સાથે આવી ગયા છું.

કાયદાની અંદર કે આયતની અંદર એ પણ સંદેશો મળે છે કે બંદા તને ગોતવાનો છે કે એનું માનવું છે, કેને ચૂંટવું છે, કેના પાછળ પાછળ ચાલવું છે, એ તારી ત્રીજી જવાબદારી આયતમાંથીને મળે છે. અને ચોથી જવાબદારી, અહીંયા જેની વાતોને તું માનીશ ના, એ જ ઇમામની વાતો તને ત્યાં લઈ જશે. યાને કે અહીંયાનો ચૂંટેલો ઇમામ જે છે વાં પર તને એના નામથીને બોલાવવામાં આવશે. આપણે અહીંયાનો દાખલો લઈએ, અહીંયા એમ નહીં થાય કે એક નમાઝ શેખ હસનૈન પાછળ પડી ને એક નમાઝ મારા પાછળ પડી, અમે બે પેશ ઇમામ નમાઝ પડાવવા વાળા, તો કયામતને એમ નહીં થાય કે ભાઈ તે મગરીબની એક પાછળ પડી હતી તો તું આમ, ને ઈશાની આ પાછળ પડી હતી આમ. નહીં, કઈ દુનિયામાં જેને ઇમામ માન્યો હતો ના, જેની વાતોને તું સ્વીકારતો હતો ના, એના પાછળ પાછળ અમુ તને ઊભા કરશો. અહીંયા જે હશે ત્યાં પણ એ જ હશે. એટલું જ નહીં, આયતની અંદર ઓર જઈએ તો ઘણા જ ઘણા સબકો છે. એક સબક મળશે કે જો ભાઈ તમારો હિસાબ કિતાબ લેવામાં આવશે ના, તો એક એકનો હિસાબ કિતાબ લેવામાં આવશે, પણ જ્યારે તમને ઊભા રાખવામાં આવશે ને કોર્ટ કચેરીની અંદર, તો ત્યાં પણ જે તમારો ઇમામ હશે ના, એ ભાગમાં તમને ઊભા રાખવામાં આવશે. યૌમા નદઉ કુલ્લા ઉનાસિન બે ઇમામિહિમ. અને ત્યારબાદ તમો અગર સહી ઇમામને ચૂંટશો તો નતીજો એ આવશે, ફઉલાઇકા ફમન ઉતિયા કિતાબહુમ બિયમીને, જેને એનું અમાલનામું જમણા હાથમાં દેવામાં આવશે તો એને અમાલનામું પડવાનો હક બની જશે. એક સલવાત પડી મુહમ્મદ વાળી મુહમ્મદ પર. મુસલમાન, ઈદે ગદીર તને આ સબક આપી રહ્યો છે. રસૂલને નહોતી ખબર? અગર રસૂલને એમ હતું કે માણસોને જેમ મનમાં આવે, મારા મગજ આમ કહે છે, મને આમ સમજવામાં આવે છે, તો રસૂલને જાનશીન ઠેરાવીને જવાની શું જરૂર હતી? રસૂલે ખુદા કહે, હું કુરાન મૂકીને ચાલ્યો જાઉં છું, તમને જેમ સરખાઈ આવે એમ, તમારા મગજમાં જેમ આવે ને એમને એમ તમે કરજો. નહીં, અજબ મામલો છે આજનો. આજકાલ આપણા હાલાત અજબ મામલા છે કે આજના દોરની અંદર દૂર ક્યાં આપણા આપણા અકલની વાતો કરે છે, દિમાગની વાતો કરે છે. આ આવતી નસલ માટે વાત છે. ઓ ભાઈ વાતું ના કર, મને સાંભળ. ઓ ભાઈ કો મે કુતે મુઆ સલ્લુ અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ. આ આવતી નસલ જે તમે માશાઅલ્લાહ ભણી રહ્યા છો, અક્કલનો ઉપયોગ ઇસ્લામે ખૂબ કરવાનું કહ્યું છે. ખૂબ વાપરજો અક્કલને. અક્કલ વગર ઇન્સાન જે છે એ જાનવર બરાબર છે. અક્કલને વાપરજે. પણ અજીબ મામલો છે, જ્યારે તારા પાસે થોડી ઘણી અક્કલ આવે છે, બધાય મામલામાં તું અક્કલને નથી વાપરતો, બધાય મામલામાં તું બધાને પૂછવા જાય છે, બધાય મામલાની અંદર તું બીજાનો અભિપ્રાય અને મશવેરો લે છે, ધર્મનો મામલો આવે ત્યારે તું એમ કે મારી અક્કલ આમ કહે છે. તને ઘર લેવું હોય તો અક્કલમાં આવે એમ નહીં, કોકને પૂછસ કે ઘર ક્યું લઉં. ગાડી લેવી હોય તો કોકને પૂછસ કઈ ગાડી લઉં. સમી કરવી હોય તો કેના પાસે સમી કરાવું. અરે હદ તો એ છે, આ ગાડીના પટ્ટા ક્યાં લેવા એ પૂછવા જાસ. તારી અક્કલમાં આવે અવયવના પટ્ટા નાખી દે, કદાચ ઉડવા માંડે અવયવની જેમ, પણ નહીં એ પૂછસ. બધાય મામલામાં જઈને પૂછવા જાસ. અક્કલની વાત નથી કરતો. કેમ? કારણ કે ઇન્સાનને એને પૂછવાની જરૂર છે કે જે જાણતો હોય. આ દીનનો મામલો પણ એ જ છે. હરેક મામલાની અંદર સ્કૂલ, ત્યાં પણ પેલે કોકને પૂછીશ કઈ સ્કૂલમાં જાઓ. ઘર લેવું છે તો આ લોકોને પૂછીશ ક્યાં કાર્તિયમાં લઉં, ક્યાં ભાવ વધશે. એટલું જ
છોકરી ખપતી હોય તોય પૂછવા નીકળસ કે અહીંયા માગું નાખું? છોકરી દેવી

તો અમને ફોન કરસ કે દઉં, કોઈને ત્યાં માગું નાખવું હોય તોય પૂછસ કે વાં માગું નાખું, પણ ધર્મનો મામલો આવે મને જેમ સરખાય આવે હું કરીશ. બધી જિંદગીના ડગલે અને પગલે તું લોકોને પૂછી પૂછીને ચાલે. અને અજબ અફસોસની વાત છે, એ જ લોકો કે જે લોકો અક્કલની વાતો કરે છે આ બધાય મારા સાથે હજમાં આવ્યા છે, તમે પણ આવ્યા છો. કુલ મળીને 16 હજ કરી છે. આ 16 હજમાં આપણી પૂરી કોમ લગભગ બધાય મારા સાથે હજમાં આવ્યા છે. ઈ જ આજે જે મોટી મોટી અક્કલની વાતો કરે છે એ બધાય મારા સાથે કાફલા માતાને મને બરાબર યાદ છે. મારા પાછળ મીંડી ઘોડે ફરતા હતા, શેખ હવે શું કરે ભાઈ, તારા અક્કલમાં આવે એમ કર, તને અક્કલમાં જેમ સમજાય એમ કર, નહીં પૂછવા આવતા હતા. અહીંયા દીનનો મામલો આવે કે મને આમ સમજાય છે, તું જાણસ કેટલું ભાઈ. ઈદે ગદીર મને સમજાવે છે, એ ભાઈ આ રસૂલ બતાવીને ગયા કે મારી જિંદગીમાં હું કેને પૂછી પૂછીને ડગલા અને પગલા ભરીશ. આજના જમાનામાં અલહમદુલિલ્લાહ પાછું મારીને કઈ અમારે ફોનની વાતે નથી થઈ પ્રમુખને, મારો વિષય પહેલેથી તૈયાર. આજે આ વાત ઈ જ કરું છું, મરજિયાત જેની આપણે તકલીદ કરીએ છીએ. પ્રમુખે કહ્યું અહીંયા ચાલશે જે વાથી હુકમ આવશે ઈ જ. કેમ? કારણ કે મને ખબર છે કે હું ખાલી ખોખું છો, હું ફક્ત ખાલી ડબ્બો છો, અવાજ જાજો કરું છું. એટલે મને જરૂર છે કે મારા દીનના મામલામાં જે મારાથી વધારે જાણે છે ને એને પૂછી પૂછીને પગલા ભરું, એને મત લઈને મારી જિંદગીને ચલાવું. ખુદાબંધી કરી મેં આ જ હુકમ આપણને કર્યો છે. પણ આજની દુનિયામાં તમે જુઓ, આજે બધાએ અક્કલની વાત કરે છે કે અમારા પાસે બુદ્ધિ છે, અલ્હમ્દુલિલ્લાહ એનો કોઈ ઇનકાર નથી કર્યો. ભાઈ દુનિયાના નાના નાના જે મામેલાત છે એમાં કેમ અક્કલને નથી વાપરી લેતો તું? અક્કલ તો ખુદાએ દીધી છે. નહીં, દીનનો મસલો આવે, મઝહબનો મસલો આવે, શરિયતનો મસલો આવે, ફેખનો મસલો આવે, મને આમ સમજાય છે, મને આમ માફક આવે છે. બાકીના મામલામાં ત્યાં તું અક્કલનો વપરાશ. સફર કરવી હોય તો એ અમને પૂછી પૂછી, શાદી કરવી હોય તોય પૂછી પૂછી. કેમ? કારણ કે આ દીન જે છે ને મને તમને બતાવે છે, પૂછો પૂછો એને જે જાણકાર છે. નથી કુરાન મજીદમાં આયત? હા, એ સલૂની મૌલાએ કાયનાત છે. પરવરદિગાર આલમ કુરાન મજીદમાં સૂરે નહલની 43મી આયત સેઝ કરમ થવા ઇરશાદ થયો, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વમા અરસલના મિન ક્વબલિક ઇલ્લા રિજાલન નૂહી ઇલૈહિમ ફસઅલુ અહલઝ ઝિક્રિ ઇન કુન્તુમ લા તઅલમૂન. દેખાય છે તરજુમો? ખુદાએ શું કહ્યું? પોતાના રસૂલને કહે છે કે મારા હબીબ, તારી પહેલા અમે ફકત અને ફકત એ મર્દોને મોકલ્યા છે જેના ઉપર અમે વહી નાઝિલ કરતા હતા. એ લોકો પૂછો એનાથી ને કે જે આલે ઝિક્ર છે. બાપ પ્લીઝ કેટલા છે હમણાં? 6. તારા કેટલા છે? 7. આ જોજો, 11, 2, 5, 6 અને 5, 11 વર્ષ ભાગ છે. હમણાં જોજો શું થાય છે. સૂર્ય અંબિયાની 7મી આયત નાખો. નબીઓની વાત થઈ રહી છે, ખુદાએ જ અલ્ફાઝ વાપર્યા. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ વમા અરસલના કબલકા ઇલ્લા રિજાલન નૂહી ઇલૈહિમ ફસઅલુ અહલ ઝિક્રે ઇન કુન્તુમ લા તઅલમૂન. પૂછો પૂછો એહલે ઝિક્રથીને અગર તમે નથી જાણતા. આય છે જી ભક્ત પુલિસ ત્રેજ છે અહીંયા કુક. આ બે આયતને સાથી નખાઈ અસીર ના નખાઈ, આને સરખી જોઈ લેજો. ફસઅલુ અહલ ઝિક્ર ઉપર મૂકી દો, ફસઅલુ અહલ ઝિક્ર ઇન કુન્તુમ લા તઅલમૂન. વાંચું સરખું શાહીક મોહમ્મદ અબ્બાસ, વાંચું તરજુમો વાંચો. દેખાય છે નીચે તરજુમો? demandez donc aux érudits du livre si vous ne

Savez pas. Arbi masuati ayat. Fas'alu ahla dhikri in kuntum la ta'lamun. Aa suche sure anbiya ni 7mi ayat che. Sure Nahl ni 47 minak 16 43 tentalism. Fas'alu ahla dhikri in kuntum la ta'lamun. Shaykh bhai ave suche tarjumo. Kain ferche? Ha? Itche. Haji itche. Ha? Ekma livra che. Ekma iridi che. Ajo akkalwara. Quran no tarjumo par sahi nathi. Dekhai tamne? Ij alfaz fas'alu ahla dhikri in kuntum la ta'lamun. Ekma kayu. Pucho je tamne yaad paave ne e. Ij jumlo pachuma nak 27. Aya rapel na badli ma livra na ki didu. Ane pucho. Ke bhai te rapel ma ti livra, livra ma ti rapel kem naiku. Arbi ma to ij ayat che. Ay musalman a Quran na tarjumo karwa wara. Bak plus 5 ne bak plus 6 ne. Bak plus 30 che. Eni akal par nathi chalti. Ne tu din na mamla ma kit mane aavde che badhi. Hun badhi samjhu chu. A Quran na tarjuma par sahi nathi karela. Ane hun ek tarjumo vaanchi ne. Ya kom na pure pura dimag ne bagadva lagu ke khudae to Quran ma aam kidu chu. Tane arbi aavde che kitli. ને અગર તને આવડતી હોય તો જે તારાથી માહેર છે જેના પાસે તું શીખો તો તારાથી વધારે જાણતો હોય ને તમે તારું કેમ સાંભળે જેના પાસે તું શીખો એનું સાંભળે ને બસ એ જ મસલો ઈદે ગદીરનો છે ભાઈ આ દિવસ ઈદનો છે આ દિવસ ગદીરનો છે પણ ગદીરના મોકાએ મને ને તમને શું શીખવાડ્યું રસૂલે કરીમે કે જો ભાઈ આ દીનના મામલામાં છે ને અક્કલની વાત નથી ખુદાનો જેવો હુકમ હોય ને એ પ્રમાણે ચાલવાનું છે ખુદા જેમ કહે ને એ પ્રમાણે ચાલવાનું છે તારા દિમાગમાં વાત ન ઉતરે તને સમજવામાં ન આવે તો કાંઈ વાંધો નહીં પણ તું અમને ન કે અમે અમારી અક્કલ ચલાવી ચલાવીને અમારો રસ્તો અમને પૂછવાની જરૂર છે અમે અભણ માણસ છીએ અમને જરૂર છે કે કોઈ અમને બતાવે નમાઝ કેમ પડવી જોઈએ રોઝા કેમ રાખવા જોઈએ હજમાં કેમ જવું જોઈએ હોમ્સ કેમ અદા કરવું જોઈએ ગદીરે પેગામ આપ્યો હું મૌલાને મૂકીને જાઉં છું એને પૂછી પૂછીને ચાલજો ખુદાએ એ જ કહ્યું મુસલમાન ચૂંટી લેજે એને કે જે તને રસ્તો બતાવે ઇમામોબાદ આજના જમાનામાં મારી તમારી દીનની ખિદમતને સેવા કોણ કરે છે એ આપણા મરજાઓ છે મરજાઓના નીચે એમના હાથ નીચે જે ભણેલા ઓલમાઓ છે એ મને ને તમને રાહ રાસ્ત ઉપર રાખે છે અને હું કહું કે આલિમોની મને જરૂર નથી આ શીખવાડવાવાળાઓની મને જરૂર નથી મારી અક્કલમાં જે આવે એના ઉપર હું અમલ કરીશ હા તું કર અમને જરૂર છે કોક પાસેથી ને શીખવાનું એટલે આ વખતે જ્યારે મોકો આવ્યો ને કુરાન મજીદમાં એક આયત છે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અલ યૌમ અકમલતુ લકુમ દીનકુમ સૂરે માઈદાની ત્રીજી આયત આજે આજે અલ યૌમ અકમલતુ લકુમ દીનકુમ ગદીરનો મોકો છે આજે તમારા દીનને મેં ખુદાએ કહ્યું કામિલ કરી નાખ્યો વા અતમમતુ અલયકુમ નિઅમતી અને મેં મારી નિયમતને તમારા ઉપર સંપૂર્ણ પૂરી કરી નાખી ખુદાએ કહ્યું કે બસ હવે તમે વિચારી લેજો બધું મૂકી દીધું દીન આજે થઈ ગયો કામિલ ના ખુદાએ કહ્યું મેં દીનને કામિલ કરી નાખ્યો અને મારી મોટી નિયમત જે ઇમામતની નિયમત છે હાદીની નિયમત છે મેં તમને આપી દીધી વા અતમમતુ અલયકુમ નિયમતી વા રદીતુ લકુમુલ ઇસ્લામ દીના અને મેં તમારા માટે ઇસ્લામને યાને કે પોતાને ખુદાના હવાલે કરવું યા પોતાની જાતને ખુદાના હવાલે સોંપવું એને મેં તમારા માટે દીન યાને કે ચાલવાનો રસ્તો બતાવી દીધો છે ઈદે ગદીર
એટલા માટે ઈદે ગદીરની મુસ્તહબાત

માથીને છે કે આજે જ્યારે ભેગા થાવ ને તો ખુદાનો શુક્ર કરો, ખુદાના વખાણ કરો અને સાથે મળીને એકબીજાને ખુશખબરી આપો. અલહમદુલિલ્લાહ અલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીના બિવિલાયતિ અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ. વખાણ પ્રશંસા એ ખુદાની જેણે અમને મૌલાએ કાયનાતની વિલાયતને માનવા વાળા બનાવ્યા. વલ અઇમ્મત અજમઈન સલામુલ્લાહ અલયહી. મે સલવાત પડી મુહમ્મદી વાલી મુહમ્મદ પર. તો મુસલમાન ઈદે ગદીર જે છે દીન ઇસ્લામની ઉમદામાં ઉમદા ઈદ અને ખુશીનો મોકો છે. કેમ? કારણ કે ખુદાએ કહ્યું, મેં મારા નબીને હુકમ કર્યો છે કે મારી મખલૂક આડે અવડે ન ચાલી જાય, આડે રસ્તે ન ચાલી જાય. એટલે મારા હબીબ રહેબર મૂકીને જાઉં છું, તમને કઈ પૂછવું હોય તો એનાથી પૂછજો. એટલે આવ્યું સલૂની સલૂની કબલા અંતફકદૂની, પૂછો પૂછો મારાથી પહેલા કે હું તમારાથી ને જુદો થઈ જાઉં. મુસલમાન ખુદાબંદે કરીમે જ્યારે પણ ઇમામની અને ઇમામતની વાત કરેલી છે, 10:30 છે ને હજી મને પડવાનું, 10:30 સુધી સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. એના પછી આયત તમે કુરાનની જોવના તો આજી અક્કલને સમજવા વાળા છે એ અક્કલમંદ આ આયતોને જોવે કે ખુદા શું કહી રહ્યો છે. ભાઈ એવું ન થાય કે અહીંયા તું તારી અક્કલ પાછળ પાછળ એવી ખાડમાં ચાલ્યો જા, વા બચાવવા વાળું કોઈ નહીં હશે. ઇમામની આયત તમે સાંભળી ના, 17મો સૂરો 71મી આયત, 1771 પાછી આયત ના ખ્યાસીર મેરસી, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, યૌમ નદઉ કુલ્લા ઉનાસિન બે ઇમામિહિમ ફમન ઉતિય કિતાબહુ બે યમીન. એ દિવસે હરેક ગીરોને માણસોને અમે પોતપોતાના રહેબર ઇમામની સાથે બોલાવશું. એમાંથી ને જેને જમણા હાથમાં આપી ના શું અમાલ નામું ફઉલા એ કહે કરો ના કિતાબ, કિતાબ વાંચશે લોકો સુલભ. ભાઈ કિતાબ વાંચવી એ બધાને નસીબ નહીં થાય, એ વાંચવા વાળો જે હશે ને જેને જમણા હાથમાં મળશે એ એટલો ખુશખુશાલ હશે ઇન્શાલ્લાહ. આપણે બધા એનો હાલ ખબર શું થવાનો છે, જમણા હાથમાંથી પડશે તો સાંભળો શું થશે, ફતીલા ના. ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરે અલ હાક, કુરાન મજીદનો 69મો સૂરો, શપિત્ર 69 આયતનું નિશાન 19 19. ફઅમ્મા મન ઉતિય કિતાબહુ બિયમીને, જેને જમણા હાથમાં એનું અમાલ નામું દેવામાં આવશે, ફયકુલુ હાઉમુ ઇકરાઉ કિતાબિયા, પરવા જ નથી મને, ફરિશ્તા બોલે કે વાંચો. મને શું છે, મને કઈ પરવા જ નથી, મને વ્યાધિ જ નથી. હાઉમુ ઇકરાઉ કિતાબિયા, વાંચો. કેમ મને પરવા નથી? 20મી આયતમાં કેવા વાળો કહે છે, ઇન્ની ઝનંતો અન્ની મુલાકિન હિસાબિયા, મને ખબર છે હું જે કરીને આવ્યો છું, ખબર છે મને વ્યાધિ કરવાની નથી. શું કામ હું વ્યાધિ કરું? ખુદાયા જેને તે રસ્તો બતાવ્યો તો એના પાછળ પાછળ હું આવ્યો છું તો હું ભટકી કેમ શકું? તે મને રહેબર બતાવ્યો હતો, એ રહેબરના પાછળ પાછળ હું આવતો રહ્યો છું ને કોશિશ કરતો રહ્યો છું, એટલા માટે મને પરવા નથી. પણ અગર રહેબર ગલત આવી ગયો તો ખુદાએ ઇમામતની આયત બાદ હમણાં 17મી 71 10 67 પાછીના એક મિનિટ માટે આયત ઉપર નજર નાખો ને સલવાત પઢાવું છું, પાછી વાંચી લ્યો સલવાલા મુહમ્મદ વાળી મુહમ્મદ. આ 71મી આયત છે, એના પછી 72 તો હોય ના, એ પછી દ દ પછી ત્રા હોય ને, આ એના પછીની આયત છે. અને છે વ, કેને જરાક અરબી આવડે છે, મઝાહરને આવડે છે, આ વ નાખવાની શું જરૂર હતી? માં જો લો અને

ખુદાએ કહ્યું કયામતના અમે માણસોને પોપ પોતાના રહેબર ઇમામ સાથે બોલાવશો અને પછી કહ્યું અને મન કાના ફી હાધી અઅમા ફહુવ ફિલ આખિરત અઅમા વઅદલ સબીલા આ દુનિયામાં જે આંધળો હશે ને એવા પણ આંધળો બલકે સાવ આડે રસ્તે ગુમરાહ ચાલ્યો જશે માલુમ પડે છે આ હોવાથીને કે આ બંને આયતને તમે જોડો ના તમને ખબર દુનિયામાં મારી મજલિસ બહુ સંભળાય છે આ કરું ને અમુકને ઓળખું છું કે શેખ તે બે આયતને કેમ જોઈડી બેમાં કઈ રબત જ નથી કઈ લિહાજ નથી કોઈ રિશ્તો નથી તને કહો રિશ્તો અક્કલના ઉથમીર એક 71 છે ને 152 છે એટલું તો સમજાય ના તને એક સલવાત પડી મોહમ્મદ વાળી મોહમ્મદ પર ફૌરન બાદ એટલા માટે કહ્યું અહી લોકો ઇમામને તલાશ કરજો ક્યાં ઇમામને માનો છો કેના પાછળ જાવું છે આજના જમાનામાં મને ચલાવવા માટે બીજું કોઈ નથી ના એ બે ઇમામ છે ઈ મને રસ્તો હા મને ઘર લેવું હોય તો આપણે એને પૂછવા જાય છે ના એ નિઝારભાઈને પૂછો એને બધી ખબર હોય ક્યાં ભાવ સસ્તા છે મોટર લેવી હોય તો એને પૂછવા જાઉં છું અહીંયા હસનેનભાઈને રઝાલીને આ શેખ મોકલે હું કાંઈ ના જાણવામાં આ લોકોને પૂછવા જાઉં જી તને જરૂર છે જી એનો માહેર છે એ તો એનાથી પૂછ આજે આ બે ની તારીખ છે આ બે આપણા સામે પૈણે છે આ બે મારા ઘરે આવ્યા હતા આ આપણો ફરઝંદ નેમની બિસ્મિલ શાદી કરવી હોય છે ને તો ત્યારે અક્કલવાળા પણ કહે છે કે પૂછી પૂછીને કરીએ કોણે બતાવ્યું આ બધું આ નબીએ બતાવ્યું ખુદાએ બતાવ્યું એમના જાનશીનોએ મને ને તમને બતાવ્યું એ બતાવવાની અંદર આજે અલ્હમ્દુલિલ્લાહ એક એવી દુઆ પડાણી કે મને અજબ લાગે છે કે એ પડવાવાળાની જબાનમાં કેટલી તાકાત હશે એ પડવાવાળાની જબાન કેટલી પાક હશે કે દુઆ પડી અને દુઆની અંદર બે વસ્તુ એવી હતી કે બે વસ્તુ એવા ટાણે નમાઝમાં કબૂલ થઈ ગઈ એવા ટાણે હમણાં કેટલા વાગે હતો નમાઝનો ટાઈમ ઝાકીરભાઈ 9 વાગે લેખો મારા હિસાબે દુઆ કઈક 9:15 વાગે પડાણી હશે લગભગ કોણે શીખવાડ્યું આ બધું દીને આપણા ફરઝંદ યાસીરભાઈ આજે નમાઝ પડાવી ના અજબ છે દુઆ યાસીરભાઈ હું પાછો ચરી રહ્યો આ શું દુઆ માગે છે આ દુઆ પૈણેલા માગે આની તો શાદી થઈ નથી હા આ કોણે શીખાડ્યું આ ફરઝંદને આ મજલિસોમાં આવીને આ દરસો સાંભળી સાંભળીને મદ્રેસામાં પડી પડીને એના અક્કલમાં જેમ આવે એમ કરે ના ખુદાએ કહ્યું છે મેં રહેબર મુકેલા છે એના પાછળ ચાલ એટલે આપણા દીકરાએ આજે એક દુઆ પડી તમને તો આવડે ના એટલે વાંધો નહીં હું જરાક યાદ અપાવું આપણા ફરઝંદે પડ્યું કહ્યું અલ્લાદીના યા કોઈ આયત નાખ ને યા સિર મજા આવી જાય આસંત સૂરે ફુરકાનની 74મી આયત શાપિત્ર વેન્સેંગ 77 અલ્લાદીના યા કુલુના રબ્બના હબલના મિન અઝવાજના કુરત આયુની વજઅલના લિલ મુત્તકીના ઇમામા યાસિરભાઈ કુનુતમાં દુઆ પડી નમાઝના આલમો હું ઇન્સાન છું મારો મગજ ચગદોડે ચડી ગયા આની શાદી થઈને આ શું દુઆ આવી કરે છે થશે નહીં જોયું તમે કઈ દુઆ માં ગઈ એ ખુદાયા અમારી જે ઘરવાળીઓ છે ના એ અમારી આંખોની ઠંડક બને તારા પાસે ક્યાં છે ક્યાં છે પણ એ માઈ કીધું મિના જવાજેના વધુરિયા તેના અમારી ઔલાદ પણ અમારી આંખોની ઠંડક બને પછી શું કીધું એ વજઅલના લિલ મુત્તકીના ઇમામા ને ખુદાયા તું અમને મુત્તકીઓનો ઇમામ બનાવી દે

આપણે બધાય મુત્તકી, આપણો ઇમામ કોણ હતો આજે? આ ભાઈ હતો પોતે, આપણને નમાઝ એને પઢાવી. ઇમામ ઓલો માસૂમ નહીં કઈ, તમે જોઈ એની દુઆમાં કેટલી અસર, કે દુઆ પડી ને એ આપણો ઇમામ થઈ ગયો, ને એની જ દુઆમાં આ નિશાદી થઈ ગઈ. એક કુરાન મજીદ ની આયત, એકમાં દુઆ કરી હું મુત્તકીઓનો ઇમામ બની જાઉં, આજે એને આપણને નમાઝ પઢાવી. એની જ અંદર આને લાગતું પડકતી દુઆ, ખુદાએ અમારી ઘરવાળીઓને ઓલાદને તો અમારી આંખોની ઠંડક બનાવજે. કેમ બને? અહીંયા પણ ઇમામની વાત આવી ના, કહ્યું જે તને પૂછવું હોય ને એનાથી પૂછજે, તારા મગજને નહીં. દીનના મામલામાં, શરિયતના મામલામાં, મઝહબના મામલામાં અક્કલ નહીં. એટલા માટે બહુ જાજુ છે કહેવાનું. અક્કલ જેના પાસે હોય ને એના માટે સાદિક આલિમ મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ એક હદીસ ને ખતમ, પહેલી જ હદીસ છે ઉસૂલે કાફી, પહેલી જ છે તેમાં ઇરશાદ ફરમાવ્યું કે અલ અકલો મા ઉબિદ બિહિ રહમાન વ મક્તસબ બિહિ જિનાન. અકલમંદ ઈ છે, અક્કલ એ વસ્તુનું નામ છે કે જેનાથી ને રહમાનની ઇબાદત થાય, અને અક્કલ એ હથિયારનું નામ છે કે જેનાથી ને જન્નત કમાવાય. બસ ખુદાની બારગામાં દુઆ કે આ લોકો શાદો આબાદ રહીએ ઇન્શાઅલ્લાહ. અને આજનો પેગામ યાદ રાખજો, આવતી નસલ માટે અક્કલને ખૂબ વાપરજો, ખૂબ વિચાર કરજો, ખૂબ ભરજો, ખૂબ નામને રોશન કરજો, પણ અલ્લાહના વિરુદ્ધમાં નહીં. ઈ અક્કલ તમને ખુદાએ આપી છે, ઈ વિચારવાની તાકાત તમને ખાલીકે આપી છે. ઈ કઈ જાતની અક્કલ કે જે અક્કલ કુરાનના વિરુદ્ધમાં ચાલે, ઈ કઈ જાતની અક્કલ કે જે અક્કલ ધર્મના વિરુદ્ધ ચાલે, ઈ કઈ જાતની અક્કલ કે જે ધર્મના લોકોના વિરુદ્ધ ચાલે. વિચાર કરી લેજે બંદા, દુનિયાનો સૌથી ઇબાદત ગુઝાર ને અક્કલમંદ અગર કોઈ હતો ના રિવાયતોની રોશનીમાં તો ઇબ્લિસ હતો. ઈએ ભટકી ગયો, ઈએ આડે રસ્તે ચડી ગયો. અક્કલની વાત કરતો હતો ના, શું હતી એની અક્કલની વાત? કે આ માટીનો, આ આગનો, માટી કોઈ દી આગ કરતા બહેતર બને? જો અક્કલને આમ ભટકાવે અક્કલ, મઝહબના મામલામાં, ખુદાના મામલામાં અક્કલ નથી. ઠીક છે, એટલું કે જી પડું. હાદા અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ. એક એક આ મિનિટ લઉં છું, આપણે પડીએ ના તો બધે ઓને ઘા દીધા ને ઓને, ભાઈ ઘા નથી, અક્કલને ખોલવાની વાત છે. દાખલો આપું ને ઉતરી જાઉં છું. હું તમને કહું ઝાકીરભાઈ કે તમારા કપડા મેલા છે, આ કપડા મેલા છે, તમને એમ થાય કે મેલા નથી તો તમે શું કરો? તમે એમ કહો મેં ઘા દીધો ના, કીધું શેખ તમને મેલા લાગે છે તો તું, તમને મેલા નથી લાગતા, તું પહેર ઈને ઈ જ પહેર, ધોજે પણ ના, તારી નજરમાં મેલા નથી, મારી નજરમાં મેલા છે, બસ આટલું જ. એમાં કઈ બાજવાની જરૂર નથી કે મને ઘા આપ્યા. મારો મત આમ કે છે કે તારા કપડા મેલા છે, તને એમ લાગે કે સાચે મેલા છે તો બદલાય આવું કપડાને, ધોવરાવી દે કપડાને, પણ તને એમ લાગે છે કે તારા કપડા મેલા નથી તો અમે તને લાગુ પડતું નથી, તો પછી આ ઘાની વાત ને અમને સંભળાવ્યું ને એ બધું શા માટે? તને અમે લાગુ તો પડતું નથી તો ઇન્શાલ્લાહ આવશે, એ બીમારી છે, વોટ્સઅપમાં બધું આવશે શેખ, આમ પડ્યું ને આમ પડ્યું ને આમ પડ્યું આમ પડ્યું. એને તમે આ દાખલામાં લઈ લેજો કે હકીકતમાં એના કપડા મેલા છે, એટલે એને દિલમાં કંઈક લાગ્યું. હા તો અલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.

લોકો એની તાલીમ હાસિલ કરે છે. એમના જમાનાની અંદર શેખ મુઝફ્ફરને એક સવાલ કરવામાં આવ્યો અને કહ્યું, યા શેખ મા લકુમ તનુહુન અલલ હુસૈન. તરજમો કરો છે શેખ? હા, બીજા શેખ આવ્યા છે. મા લકુમ તનુહુન અલલ હુસૈન પૂછવામાં આવ્યું, શેખ તમે શા માટે હુસૈન ઉપર રડો છો, ગિરિયા કરો છો, આંસુ બહાવો છો? શેખે મુઝફ્ફરને પૂછવામાં આવ્યું, તમે હુસૈન ઉપર શા માટે નવહા કરો છો? મા લકુમ તનુહુન અલલ હુસૈન. શેખે જવાબ આપ્યો, નખાફો અન તુનકિરુ કતલુહુ વ મઝલુમિયતે કમા અનકરતુમ બૈઅત અલ ગદીર. કહ્યું, અમો આજે હુસૈન ઉપર ગમ મનાવે છે, નવહા કરીએ છીએ, આંસુ બહાવે છે, રડીએ છીએ, કારણ કે અમને બીક છે, અમને ડર છે. જેવી રીતે તમો હુસૈનના કત્લનો ઇન્કાર કરી બેસશો, એની મઝલુમિયતનો ઇન્કાર કરી બેસશો, બિલકુલ એ જ પ્રમાણે કે જે પ્રમાણે તમે ગધીરની બેઅતનો ઇન્કાર કરી લીધો છે. કરબલા પહેલા એક વાક્ય બન્યો હતો ગધીરનો, એને તમે ભૂલાવી દીધો છે. અમને ડર છે કે હુસૈનના વાક્યાને પણ તમે ભૂલાવી દેશો, એટલા માટે અમો આ વાક્યાને તાજો રાખવા માટે આંસુ બહાવીએ છીએ. આ શું છે? આ છે ગધીર. એ ગધીરને મનાવી, એની યાદને તાજા રાખવી આપણા બધાની જવાબદારી છે. બલકે કુરાન મજીદથી આજે આપણે બયાન કરવાની કોશિશ કરશો કે હે મુસલમાન, આ ઈદ જેને તું મનાવી રહ્યો છો એના બારામાં એક પ્રશ્ન, એક સવાલ, એક વિચાર અગર લ્યાવ તો એ વિચારને ભૂલજે ના. આજનું વિષયને આપણે એક સરનામું આપ્યું છે. આપણી ફ્રેન્ચી ભાષાનું એક ઓઠું છે, આપણે ત્યાં અવારનવારે બોલાય છે. અને આજનું સરનામું શું હતું જે લોકો પહેલે જોયું હશે? જી, એન હોમ અવ્યક્તિ અવુદ્ધ. એક માણસ જેને ચેતવણી દઈ દેવામાં આવેલી હોય એ બે માણસ લેખાય છે. આનો મતલબ શું થયો? આનો તરજુમો શું થયો? આનો વપરાશ આપણે ક્યારે કરીએ છીએ? આ વસ્તુ આપણને લાગુ પડે છે કે ને? થોડું ઘણું ચોખોટ આપી છે નસીરભાઈની ફ્રેન્ચી સારી છે. એન હોમ અવ્યક્તિ અવુદ્ધનો મતલબ શું? હા, પણ એનો મતલબ શું? એ તો તરજુમો થયો. એનો આ વ્યક્તિ અવોધ, જે માણસને ચેતવણી દઈ દેવામાં આવેલી હોય એ બે માણસ લેખાય છે. બે માણસનો મતલબ શું? કે જેને કાંઈ ખબર નહોતી એ પહેલો માણસ, અને બીજો માણસ બની ગયો કારણ કે હવે એને ખબર છે. એટલા માટે જિંદગીના નકશે કદમ ઉપર પગલે પગલે પોતે ચેતી ચેતીને ચાલશે કે એને ચેતવણી દઈ દેવામાં આવેલી છે. આપણે બધાય ગધીરને માનવા વાળા આજે ખુદાવંદે કરીમે આ તારીખને આપણા સામે કઈ રીતે પેશ કરેલી? પરવરદિગારે આલમે સૂરે માયદાની ત્રીજી આયતની અંદર એલાન થયું, કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, અલ યૌમ, આજે. નાનકડી નિશાની આ આયત જાણી જોઈને મેં કપાવેલી છે જેથી કરીને તમે કુરાનને ખોલો. આ આયતની અંદર ખુદાવંદે કરીમ, મારું માનવું છે કે જિંદગીભર ન તમે સાંભળ્યું હશે ને કોઈ મૌલાનાએ બયાન કર્યું હશે, મને ખાતરી છે કોઈ મૌલાનાએ આ વાત બયાન કરી જ નહીં હોય. કેમ? કારણ કે કુરાનથી ને આપણે એટલા દૂર છે કે જે કામની વસ્તુ હોય છે ને એને આપણે છોડી દઈએ છીએ. આ આયતની અંદર ખુદાવંદે કરીમે અલ યૌમને બે વાર વાપર્યો છે. આજે કંઈક થયું છે, આ બીજું છે, આજે કંઈક થયું છે. આની પહેલા ખુદા કહી રહ્યો છે આજે કંઈક છું છે, એના બારામાં વિચાર કરવા જેવો છે. પણ મારી ચર્ચા અહીંયાથી શરૂ થઈ છે. ખુદાએ કહ્યું, બિસ્મિલ્લાહિર રહમાન રહીમ, અલ યૌમ અકમલતુ લકુમ દીનકુમ, આજે મેં તમારા દીનને સંપૂર્ણ કર્યો, મુકમ્મલ કર્યો, પૂરો કર્યો. વઅતમમતુ અલૈકુમ નિઅમતી, અને મારી નિઅમતને મેં તમારા ઉપર સંપૂર્ણ કરી લીધી. વરદીતુ લકુમુલ ઇસ્લામ દીના,
અને મેં તમારા માટે આ દીન ઇસ્લામને રઝામંદીનો દીન ઠેરવવાની સાથે તમારા માટે દીન ઠેરાવી દીધો. ખુદાવંદે કરીમે આ વાત આપણા તરફથી નથી, આપણા માસુમીન અલી મુસલામ સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ અને બાકીના ઇમામોએ બતાવ્યું છે કે આ આયતનો વપરાશ ગદીર સાથે એમણે જોડ્યો છે. કે આ આયત ગદીર સાથે જોડેલી છે કેમ? કારણ કે ખુદાવંદ કરીમ એમની અંદર માનવાવાળાઓને અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામની વિલાયતને સોંપેલી છે. આપણે બધા ઇમામોને, ઇમામ અલી પહેલા ઇમામ હતા પણ એના પછી બીજા 11 ઇમામો છે આપણા. રસૂલ બાદ અહેલે બૈત સવાલ કરવા જેવો છે કે ખુદાવંદ કરીમ આ વાતને આપવાની સાથે નેમતની વાત કરે. મને યાદ છે તમારામાંથી એક નવજવાન આજે આવ્યો નથી, એને મને એકવાર સવાલ કર્યો તો કે શેખ હું તમને કાંઈ આપું ને પછી હું યાદ અપાવું કે આ આપ્યું તું, આ કર્યું તું, તો એ માનવામાં આવે કેમ? આપણે ઇન્સાન છે, કાંઈ વાંધો નહીં. સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ. પણ ખુદાવંદે કરીમ એની આટલી નેમતો એ ખુદાને શોભે કે મારા તમારાથી સવાલ કરે. નાનકડા નાનકડા દાખલા લઈએ આપણે. ખુદાએ વરસાદની નેમત આપણા માટે કરી છે ને, જમીનની નેમત, આસમાનની નેમત, અનાજોની નેમત, ફળોની નેમત. સવાલ ખુદાને શોભે કે એ મને કયામતના દિવસે પૂછે કેલા તે વરસાદની કદર ના કરી, તારા માટે હું વરસાદ પછાડતો હતો, મેં તારા માટે પોમ, પુઆર, ફ્રેઝ, અનાનસ આ બધાય ફળો તારા માટે બનાવ્યા હતા, ખાવા માટે, સવારી માટે તરા તરાના જાનવરો તારા માટે હલાલ કર્યા હતા. તો ખુદાને શોભે કે પૂછે કે દુનિયામાં કુકડા આટલા બધા હતા ને તું લાલ ગોશત ખાતો હતો. ખુદાને શોભે કે એ નહેમત આપવા બાદ મારાથી સવાલ કરે કે મેં તને આ આપ્યું છે હિસાબ દે, કે હું ને તમો કઈ આપે તો હિસાબ માગે. ખુદા તે શોભે કે એટલો કરીમ, એની નહેમતો પુષ્કળ છે અને ઉપર જતા એ મારાથી સવાલ કરે. ખુદાનો એક કાયદો છે કુરાન મજીદમાં જેના માટે ખુદાએ કહ્યું છે આનો સવાલ થશે. આ નહેમતનો હું તમારા ઉપર અહેસાન જતાવું છું ને તમને યાદ અપાવું છું કે આ ખુદાનો કરમ છે તમારા ઉપર. ખુદાવંદ કરીમે આ વાતને ક્યારે કરેલી તો આપણને કુરાન એની ગવાહી આપશે. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, સૂરા આલ ઇમરાનની 164મી આયત. કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, લકદ મન આરી આયત, લકદ મન અલ્લાહુ અલલ મુમિનીન ઇઝ બઅથ ફીહિમ રસૂલન મિન અન્ફુસિહિમ યતલુ અલયહિમ આયાતિહિ વયુઝકીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા વઇન કાનુ મિન ક્વબલુ લફી ધલાલિમ મુબીન. આ એક વસ્તુ છે કે જેના માટે ખુદાવંદ કરીમે હાથ રાખ્યો છે કે ખુદાવંદ કરીમ તરફથી તમારા માટે એક ફઝલ હતો, એક ફવેર હતો કે એણે તમારામાંથી જ, તમારા નફસોમાંથી જ એક રસૂલને મોકલ્યો. એના આ બધે કામ હતા ભલે પછી એના પહેલાં તમે ખુલ્લામાં ખુલ્લી ગુમરાહીમાં હતા. માલુમ પડે છે કે ખુદાવંદ કરીમ આ નબુવતની, આ રિસાલતની, આ હિદાયતની નહેમત આપવા બાદ મને અને તમને યાદ અપાવે છે કે મેં તમારા માટે હિદાયતનો બંદોબસ્ત કર્યો હતો, અગર આના પછી તમો હિદાયત નથી પામ્યા તો સવાલ થશે. હું તમને કદાચ પૂછીશ નહીં કે પોમ મેં કર્યા હતા કેમ પોમ ના ખાધા, કુકડા કેમ વધારે ખાઈ લીધા, બકરાઓ કેમ વધારે ખાઈ લીધા, ઊંટે મારી મખલુક હતી એનો ગોશ તમે ખોજા શિયાશનાથી કેમ નહોતા ખાતા. પૂછે તો ખુદા. આપણે ગાય ખાઈએ છીએ, કુકડા ખાઈએ છીએ, બકરા ખાઈએ છીએ, ઘેટા ખાઈએ છીએ, પણ ઊંટ ખાઈએ જ? અમુક અમુક આ બધા ઈરાનમાં હોય તો બધાને કહે કે ઊંટની શીખ ખાઈ આવો. હા, સલવાલા મોહમ્મદ વાળે મોહમ્મદ બરાબર. પણ એક વસ્તુ માટે ખુદાએ કહ્યું કે આ હિદાયત જે છે ને એક એવી નહેમત છે કે જેનો હું હાથ રાખું છું, એના પછી અગર તમે હિદાયત નથી પામ્યા તો તમને સવાલ થઈ શકશે, તમારા પાસે કોઈ બહાનું નહીં રહે. આ જે ઈદે ગદીરના ખુદાએ આયતની અંદર શું કહ્યું?
વાતમમતુ અલયકુમ નિઅમતી, આજે મે મારી નિઅમતને સંપૂર્ણ કરેલી. અને ઇમામોએ બતાવ્યું કે આજે ખુદાવંદ કરીમે આપણને વિલાયતની નિઅમત આપેલી.

ખુદાની નજરમાં હિદાયતનો માર્ગ, હિદાયતનો રસ્તો, હિદાયતની દીવડી એક નહેમત સમાન છે, જેનું એલાન ખુદાવંદે કરીમે કહ્યું. હવે જ્યારે નહેમતની વાત આવે તો ફક્ત હિસાબો કિતાબની વાત નથી, નહેમત સાથે એક બીજી જવાબદારી છે. ખુદાવંદે કરીમ આ નહેમતની, તમને પૂછું, નહેમત સાથે બીજી કઈ જવાબદારી હોય શુકર સિવાય? નહેમતોની કદર શુકર છું, હા, અમલ નહેમત સાથે. આ પણ યાદ રાખી લેજો, નહેમત માટે શુકરની જ વાત નથી. જોજો નહેમત માટે શું કહ્યું ખુદાએ. ખુદાને કરીમે સૂરે વદુહા, કુરાન મજીદનો 93મો સૂરો આયતો નિશાન છે 11, 93, 11, ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિ રહમાનિ રહીમ વ અમ્મા બિનઅમતિ રબ્બિકા ફહદ્દિથ. ખુદાએ તને જેટલી નહેમતો આપી છે ને એની ચર્ચા કર, એના વખાણ કર, લોકોને બતાવ કે આ બધું ખુદાએ તને આપ્યું છે. સાદિક આલી મોહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ, બધા ઇમામોએ તપાસ, બધા ઇમામોએ અલગ અલગ પ્રકારથી ને આ આયતની તાવીલો તફસીર કરેલી છે, જેના નિચોડમાં હું એક જ ઉલ્લેખ કરું છું. છઠ્ઠા ઇમામને જ્યારે પૂછવામાં આવ્યું ને, આયત રાખજે, વો અમ્મા બિનઅમતિ રબ્બિકા ફહદ્દિથ, તારા ઉપર ખુદાવંદે કરીમની આપેલી નહેમત જે છે ને એનું એલાન કર. ફરઝંદે રસૂલ એટલે શું? છઠ્ઠા ઇમામે જવાબ આપ્યો, કહ્યું માનાહુ, આ આયતનો અર્થ એ થાય છે, હદ્દિથ બિહી મા આતાક અલ્લાહ વ ફદ્દલક વ રઝકક વ અહસન ઇલૈક વ હદાક. આ આયતનો મતલબ એ થાય છે કે ખુદાએ કહ્યું આપેલી નહેમતનું એલાન કર, લોકોને બતાવ ખુદાએ તને શું આપ્યું છે, ખુદાએ તને કેટલી ફઝીલત આપી છે, ખુદાએ તને શું રોજી આપેલી છે, ખુદાએ તારા ઉપર કેટલો અહેસાન કર્યો છે, અને એ લોકોને બતાવ કે ખુદાએ તારી હિદાયત કરી છે. આ ઈદે ગદીર ખુદાની નહેમત છે કે આપણને વિલાયત મળી ગઈ, હિદાયતનો રાસ્તો ઓર અને ઓર મારા તમારા માટે આસાન થતો ગયો. એટલા માટે જરૂરી છે કે આ વિલાયતના પેગામને, ગદીરના પેગામને લોકો સુધી પહોંચાડવામાં આવે, લોકોને બતાવવામાં આવે કે નબી શું કહીને ગયા હતા. તમને યાદ છે હદીસની યાદી કરાવી લઉં, નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ ગદીરા ચાર દિવારીઓના વચમાં ન રહેવી જોઈ, જ્યારે મોકો મળે, સહી મોકો મળે, તો આ પેગામને બીજા સુધી પહોંચાડવાનો છે. હદ તો એ છે કે ઘરમાં પણ પહોંચાડવાનો છે. નબીએ કરીમે કહ્યું હતું ના, અદ્યબુ ઔલાદકુમ અલા સલાસત ખસાલ, તમે તમારી ઔલાદની કેળવણી તરબિયત ત્રણ અમલ ઉપર કરો. કોણ પડી દે છે? બહુ ઘણી વાર આ પડ્યું છે, હા, એ પછી આવશે. હુબ્બ નબીયકુમ, તમારી ઔલાદને તમારા નબીની મોહબ્બત એના દિલમાં નાખો. વા હુબ્બ અહલે બૈતે, તમારી ઔલાદના દિલમાં તમારા નબીની અહલે બૈતની મોહબ્બત નાખો. અને ત્રીજું શું હતું? હા ના, એ મા બાપની જવાબદારી છે. વા કરાઅતુલ કુરાન, તમો તમારી ઔલાદને કુરાન મજીદની તિલાવત યા કરાઅતનો અદબ એમને શીખાડો. માલુમ પડ્યું કે આ ગદીરનો પેગામ, નબીની મોહબ્બત, અહેલે બૈતની મોહબ્બત બાન પરથી ને બચ્ચાના દિલમાં નાખવાની છે. યાની કે ગદીરનો પેગામ પૂરી દુનિયાની અંદર આમ હોવો જોઈએ. એક સલવાત પડે મોહમ્મદ વાલી મોહમ્મદ પર. તો વિલાયતે આલી આજે ગદીરના દિવસે મળેલી એ ખુદાની નહેમત છે ને, જેનો ઉલ્લેખ ખુદાએ કર્યો. નહેમત સાથેનો વ્યવહાર એક મેં બયાન કર્યો, એ કયો હતો? ના ભાઈ, ખબર મને સમજ, હું ક્યાં કઈ ભાષામાં બોલું છું? હા, બધાને બતાવો. અમ્મા બિનઅમતિ રબ્બિકા ફહદ્દિથ, એક. બીજું બધાનું જાણીતું છે શુક્ર. તમને યાદ છે આજથી લગભગ 3 મહિના પહેલા એક મજલિસ પડેલી હતી, ઇન લોઆ પ્રોફિટેબલ, ફાયદાકારક કાયદો.

કાયદાનો કાયદો છે. પરવરદિગારે આલમે કુરાન મજીદમાં કાયદાને આપણા સામે બયાન કર્યો છે સૂરે ઇબ્રાહીમની સાતમી આયત. કતોક સેત ખુદાએ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વઈઝ તઅઝન રબ્બુકુમ લઈન શકરતુમ લઅઝીદન્નકુમ વલઈન કફરતુમ ઇન્ન અઝાબી લશદીદ. તમે મારી આપેલી નિયમતનો શુક્ર અદા કર્યો તો હું વધારો કરી દઈશ, અને અગર તમો એનો શુક્ર અદા ન કર્યો નાગરદાઈ કરેલી તો શું થશે? મારો અઝાબ દર્દનાક થશે. તો નિયમત સાથે બે કાયદા, એક એને બયાન કર, બીજું એનો શુક્ર અદા કર. શુક્રની જ્યારે વાત આવે તો શુક્રનો સજદો નહીં. ખુદા બયાન કરે છે કે શુક્ર એટલે શું. પરવરદિગાર આલમે સૂરે સબાની કુરાન મજીદનો 34મો સૂરો છે, આયતનું નિશાન 70. જનાબે દાઉદની વાત થઈ છે, પછી ખુદા કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ અમલુ આલ દાઉદ શુક્ર વ કલીલ મિન ઇબાદિ શકૂર. આઈ દાઉદ ઔલાદ શુકર કરો અમલ કરી કરીને, કારણ કે મારા બંદાઓમાંથી ને શુકર કરવા વાળા બંદા બહુ ઓછા છે. મેં તમને યાદ છે મજલિસમાં કહ્યું હતું કે આપણી તો વાત થતી નથી, કારણ કે આપણે શુકરના સજદા ખૂબ કરીએ છીએ, શુક્રન લીલા ખૂબ કરીએ છીએ, પણ કદાચ ભૂલી જઈએ છીએ કે ખુદાએ ના શુક્રના સજદાની વાત કરેલી છે, ના શુક્રન લીલાના ઝિક્રની વાત કરેલી છે. કેની વાત કરેલી છે? એ અમલુ આલ દાઉદ શુક્રા, અમલ કરીને પોતાની જિંદગીની અંદર શુક્રનું એલાન કરો. ઠીક, આ અમલ એટલે શું? ગદીરની જ વાત છે આ બધી. અમલ એટલે શું? તો કુરાન મજીદને આપણે તપાસીએ તો ત્યાં પણ વિલાયતની આયતો પુષ્કળ છે. મેં એક લીધી છે જાણીતી, સૂરે નિસાની 59 મે છે. કત કસે કત ન ખુદા દે કરીમે કયો બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ યા અયુહલ્લાઝીના આમનુ અતીઉલ્લાહ વ અતીઉર રસૂલ વ ઉલીલ અમ્રી મિનકુમ. જાણીતી આયત છે ને બધે. જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અનસારી હદીસ કિસાના રાવી, એ બયાન કરે છે કે રસૂલે ખુદા ઉપર જ્યારે આ આયત નાઝિલ થઈ ને, તો અમે રસૂલે ખુદા પાસે ગયા ને કહ્યું યા રસૂલલ્લાહ, અલ્લાહની ઇતાઅત અમે સમજી ગયા. યા અલ્લાઝીના આમનુ અતીઉલ્લાહ વતિઓ રસૂલ, એના રસૂલની પણ ઇતાઅત કરો. એ સમજી ગયા, પણ અમને સમજવામાં એ નથી આવતું કે આ ઉલીલ અમ્ર જે છે, જેની ઇતાઅત તમારા સાથે જોડેલી છે, એટલે શું? તો રસૂલે કરીમે લંબાઈની સાથે આ એ હદીસ છે જેમાં નબીએ કરીમે આપણા 12 ઇમામના નામ લીધા છે, કે આ ઉલીલ અમ્ર એ છે કે જે મુસલમાનોના મારા પછી ખલીફાઓ હશે, જેની ઇતાઅત જે પ્રમાણે મારી વાજિબ છે એ પ્રમાણે એની હશે. નેમત માટે બે વસ્તુ, બે જવાબદારી. એક, વઅમ્મા બિનેમતિ રબ્બિકે ફહદ્દિથ. બીજી, નેમતને સામે જવાબદારી કેનો શુક્ર અદા કરવાનો છે. ખુદાએ કહ્યું શુક્ર અમલથી કરવાનો છે. અમલનો પહેલો મતલબ ઇતાઅત. એનોમ અવ્યક્તિ અવોધ ઈદે ગદીર, ખુદાનો લાખ શુક્ર છે કે અલ્હમ્દુલિલ્લાહ તઆલા આપણને આ ગદીર જેવો મોકો આપ્યો, મૌલાએ કાયનાતની વિલાયત અને ઇમામોની વિલાયત એના અનુસંધાનમાં આપણા બધાને મળેલી. પણ એક વસ્તુ નથી ભૂલવાની કે આ વિલાયત મળી છે તો જવાબદારી વધી ગઈ છે. મને એમ છે કે આની બસ હું ઈદ મનાવું, ખુશી મનાવું, અને એના પછી જવાબદારી કાંઈ નથી. નહીં, જેમ જેમ મને આ નેમત મળેલી છે, નેમત સાથે નેમતની કદર, નેમતનો શુક્ર, નેમતનો હક અદા કરવો જોશે. આ ઇમામતની નેમતો મળેલી છે એને કઈ હદ સુધી હું અદા કરું છું? આજે મેં 5 દાખલા તૈયાર કર્યા છે. વ્યાધી ના કરજો, મારો અવાજ જરાક સારો નથી એટલે થોડો મને આરામની જરૂર છે, પણ આપણે વિષયને પૂરું કરજો. ખૂબ વિચારું ક્યાં ક્યાં દાખલા લઉં. સવાર સુધી દાખલા લઈએ ને તો પૂરા થાય એમ નથી, સવાર સુધી. એટલે હું તમને દાવત આપું છું કે તમે અહીંયાથી નીકળતા આ મજલિસને બધું ભૂલી જાજો. આ જે ગદીરની જવાબદારી આપણને મળેલી છે, વિલાયતની નેમત આપણને મળેલી છે, જેને બયાન પણ કરવાની છે અને જેનો શુક્ર પણ અદા કરવાનો છે, શુક્ર અદા કરવાનો છે એટલે અમલ પણ કરવાનો છે, એ ગદીરની નેમતનો શુક્ર હું કેટલો અદા કરું છું. 5 દાખલા તૈયાર કર્યા છે, બાકીના એના પછી તમે વિચારી લેજો. જે સામાન્ય છે સમાજની અંદર, આ બધું મૌલાએ અને ઇમામોએ કહ્યું છે ને નબીએ કહ્યું છે. પહેલો કોલ તમારા સામે પેશ કરું છું, ભૂલ ના થતી કોઈ પણ ઇમામનો હોય. એ તપાસમાં પણ હું નથી ગયો ક્યાં ઇમામનો છે.
જેટલી જબાની યાદથી તૈયાર કરી લીધી. મારા ખ્યાલથી આપણે પહેલા ઇમામ હશે, પણ કાંઈ વાંધો નહીં. પહેલો કોલ આ છે, દાઉલ ગદબ બિસમત. માસુમે કહ્યું.

ઇન્સિડન્ટ હું કેટલું કરું છું. માસૂમ ઇમામ જે વિલાયત આજે ગદીરના મળી છે એમણે કહ્યું, તમારા ગુસ્સાનો ઇલાજ ચૂપ રહીને કરો. હું ઊંધું કરું છું ને, જેમ ગુસ્સો થાવ એમ અવાજ વધતો જાય, એમ બોલવાનું વધતું જાય, અને પછી હદોને પાર કરી નાખો. હું ગદીરને મનાવવા વાળો. ગદીર એક નેમત છે વિલાયતની, અને ત્યાં શુક્ર કરવાનો છે એટલે અમલ. અમલ એટલે ઇતાત. આના ઉપર આ એક દાખલો છે. ઠીક, એક બીજો દાખલો આપણા બધાની જિંદગીમાં આવે છે, ગદીરને યાદ કરું અને ગદીરનો હક હું કેટલો અદા કરું છું. બીજો દાખલો મેં તૈયાર કર્યો છે બધા ઇમામોને. મેં મદ્રેસામાં આ દર્સ છે, આ હસી ક્લાસમાં કે બીજો ક્યાં છે, એક સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ પર. હા નથી ખબર નથી તમારા ક્લાસમાં હતો કે નહોતો. એમાં એસ્કો તી તો સુવિયા દો લા રેગલ દો, નથી યાદ, કંઈ વાંધો નહીં. તમે હમણાં ગૂગલમાં જાઓ ને, ગૂગલમાં ને લખો લા રેગલ દો દો લ્યુમાનિતે, ઇન્સાનિયતની સોનાનો કાયદા કાનૂન કયો છે, તો તમને આ કાઢશે. બીજું કાંઈ નથી. મારા તમારા નબીએ કરી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ. અને અઈમા અલી મુસલામના અકવાલ છે, એમના ફરામીન છે, એમની દોરવણી અને કેરવણી છે. લા રેગલ દો. આના ઉપર મોકો જ્યારે આવે છે હું ક્યાં પાણીમાં તરું છું. પેલું શું હતું આશિકભાઈ, પેલું? હા, પેલો ગુસ્સાની વાત હતી ને, આ બીજું છે. એહબિબ લી અખીકા મા તુહિબ્બુ લી નફસિક, બરાબર, તારા ભાઈ માટે એ પસંદ કર જે તને તારા માટે પસંદ છે. આ ઇતાઅતની વાત છે. કેટલી કરું છું, બધું હું ભરી લઉં, બધું મને મળી જાય, મારો જ આપસ્વાર્થ, મને જ ફાયદો થાય. મારી જિંદગીમાં જ્યારે મોકો આવે છે તો આ વાત ઉપર ઇતાઅત, અમલ, શુક્ર, આ નેમતની કદર હું કરું છું કે મારા ભાઈ માટે એ હું પસંદ કરું જે મને મારા માટે પસંદ છે. બરાબર, બે, એક ગુસ્સાનો દાખલો દીધો, એક આ દાખલો દીધો. ત્રીજો દાખલો આ મૌલાની હદીસ છે, આજે ગદીર છે. મૌલા કહે છે, મારા માનવારો ધ્યાન રાખજો, તમે એનોમાં વ્યક્તિ અવુદ્ધ, તમને ખબર છે હું તમારો ઇમામ છું, હું તમને બતાવી દઉં છું. નજુલ બલાગામાં છે, અકબરુ વિઝરિન યૌમુલ કયામા અદમ કબૂલિલ ઉઝર, ખબરદાર રહેજો, તમને ચેતવણી આપી દઉં છું, કયામતના દિવસે સૌથી મોટો ભાર જે તમને ઉપાડવો જોશે, જે સૌથી ને તમને વસમું લાગશે, એ હશે કે તમારા પાસે કોઈ માફી માંગવા આવશે ને તમે માફ નહીં કરો. વિલાયત, ગદીર, ઇતાઅત, શુક્ર, અમલ, આના ઉપર કેટલો અમલ કરું છું. કેવી રીતે બને? ગદીરને મનાવવા વાળા માણસો, ગદીરને માનવા વાળા માણસો, મૌલાની આએ તાજ પોશીને માનવા વાળા માણસો, અને એના સમાજમાં સંભળાય કે ઓના અબોલા છે, ઓલા એકબીજાને ત્યાં જાતા નથી, ઓલા એકબીજાને બનતું નથી, કેમ બને? અલી કહે છે, ખબરદાર, સૌથી તમને મોંઘું જે પડશે ને કયામતના દિવસે, સૌ આસાન છે, એને સમજાવવા માટે આઈન્સ્ટાઈન બનવાની જરૂર નથી, માંથી ખુદાનો જવાબ આવશે કે તે આને માફ ના કર્યું, મેં તને માફ ના કર્યું, ખતમ વાત, તે મારા બંદાને માફ ના કર્યું, હું તને માફ નથી કરતો, કરી લે, તને જીવ કરવું હોય શું કરશો? આપણે ગદીર કેટલા દાખલા ત્યાં, હાજી મોહમ્મદ કેટલા દાખલા ત્યાં, હા તન થયા, ક્યાં ક્યાં થયા, ગુસ્સો, તારા ભાઈ માટે એ પસંદ કરજે તને પસંદ હોય, ત્રીજું માફી, ચોથું આ મૌલાનો કોલ છે. મૌલાએ કાયનાતે કહ્યું છે, લઝ્ઝતુલ લિઆમ અત્તઆમ વ લઝ્ઝતુલ કિરામ અલ ઇતઆમ. નકામા માણસો, નકામા માણસો જેની કઈ કિંમત ન હોવી જોઈએ, લઝ્ઝતુલ લિઆમ અત્તઆમ, નકામા માણસોની લિઝ્ઝત ખાવામાં છે,

الجوني اسان كديو كتشيما لذة اللعام في الطعام نكاما مانسو ني لذت اپنی بھاشا ما مجا کیما پڑے چھے کھاوا ما ને સારા માણસોને લિઝત કેમાં મળે છે? ખવરાવામાં. જી શેખ જી, ભટ્ટી સાહેબ કહેતા હતા, અમારો કાયનાતનો કોલ છે. હું ક્યાં છું? ગદીર ક્યાં છે? અલીની વિલાયત, નિયમત, શુક્ર, અમલ, ઇતાઅત ક્યાં છે? કેટલા થયા? ચાર. પાંચમો દાખલો. તમને ખબર છે ગદીર ક્યારે થયું છે? ક્યારે થયું છે ગદીર? છેલ્લી હજમાંથી આવતા હતા રસૂલે ખુદા, ના હું એ હજમાંથી આવું છું ને. અજબ છે ઇત્તેફાક. એક સલવાત પડો મોહમ્મદ યુ આલે મોહમ્મદ પર. હા, છેલ્લી હજ ઇન્શાઅલ્લાહ લાવો. છેલ્લી વાત ચાર કરી પાંચમી. હમણાં હજમાં જોઈને આવું છું, જે કાફલાની અંદર હું હતો. મને એટલો અફસોસ થતો હોય પણ કેને જઈને કહું, કેને જઈને મારું, કેને જઈને સમજાવું? આ ઇમામે કહ્યું છે, આ ઇમામોએ કહ્યું છે, આ પણ રસૂલે કહ્યું છે. શું એવું બની ગયું તારીખની અંદર કે મારી આ રગો રગની અંદર ઝેર નાખી દેવામાં આવ્યું છે? ઝેર મને પીવરાવવામાં આવ્યું છે. ઇમામનો કોલ છે, એના અમુક મોકાઓ છે. બસ કયો કોલ છે? આ પાંચમા ઇમામનો કોલ છે, છઠ્ઠા ઇમામનો પણ કોલ છે. ઇમામોએ કહ્યું, અદ્દીન વલ હુબ, વલ હુબ વદ્દીન. દીન જે છે ને એ મોહબ્બતની વાતો છે, ને મોહબ્બતની વાતો એ ધર્મ છે, મોહબ્બત છે. મને ધર્મી બનવું છે તો કેવી રીતે મારા દિલો દિમાગની અંદર, આ દિલની અંદર ઓની ઓની ઓની ઓની બધાની નફરત સમાયેલી છે. કોઈ પણ શિયા ના દેખાય એટલે કહેશે આ જહન્નમમાં. હા, તારા બાપની છે જહન્નમ. આ નકામો, આ આવો, આ તેવો, તું જ દૂધનો ધોયેલો. આ દીને શીખાયેલું છે બધાથી મોહબ્બત કર. નબીએ કરીમ ઉપર શું નથી થયો? 31 મિનિટ ઉભો રાખી દઉં. હાદા વલહમદુલ્લાહ રબ્બિલ આલમીન, રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તા સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મ ઇગફિર લિલ મુમિનીન વલ મુમિનાત વલ મુસ્લિમીન વલ મુસ્લિમાત અલ અહયા મિનહુમ વલ અમવાત. તાબિઅ બૈનના વ બૈનહુમ બિલ ખૈરાત. ઇન્નકા મુજીબુદ દઅવાત. ઇન્નકા અલા કુલ્લી શૈઇન કદીર. બિ રહમતિકા યા અરહમર રહીમીન.